મારી આપો આપણી ચલે મુસાઇક શેખ શેખા જાતી જગમાં કોઈ રહ્યા શેખા જાતી જગમાં કોઈ રહ્યા.